અમે તારા વાસ્તે લઈને આવા એક ઘણો હિમધુર અને મનભાવન ગીત અલબેલા સજ્જન. એ ગીત પ્રેમ ઇંતજાર અને મિલન રી મીઠી ભાવના સુ ભરપૂર હૈ. ગીતારી બોલ દિલને છુજાવે સા અને ધૂન મનને એક અલગ હિ આનંદ રી અનુભૂતિ કરાવે સા. જદ કોઈ આપણો સાજન રો ઇંતજાર મેં હોય તો મન રી ભાવનાને એ ગીત બખૂબી પયા કરે સા. તો આવો સા પ્રેમ અને સુરારી દુનિયા મેં ખોઈ જવા અને આનંદ લેજો એ રાજસ્થાની લોકગીતારૂપ.